0: પ્રશ્ન હે, તલાબમાં પ્રતિ હેક્ટેયર કતેક મછરી બીજ ડાલના ચાહી? એક ઘાવ આવું બતા દેથન આપ મનલા આજ કે પ્રશ્ન હમર, તલાબમાં પ્રતિ હેક્ટેયર કતેક મછલી બીજ ડાલના ચાહી? પાછું હપ્તા આજે કે દિન પૂછે ગઈ રહીશ પ્રશ્ન, બીજોપચાર કરે કે બાદ બીજલા કતકા સમય કે અંદર ઉપયોગ કર લેના ચાહી? જેકર સહી જવાબ હે 24 ઘંટા કે અંદર ઉખર ઉપયોગ કર લેના બને હોથે.
1: નિધિ, સહી જવાબ ભેજૈયા એ સંગી મન હે પરસા ટોલા અંબાગઢ ચૌકી લે, ઓમ પ્રકાશ મસિયા સિલોચની તુષારની ખુમેન્દ્ર મસિયા, ધમધા ગ્રામ સુખરી કલલે, અમિત જંઘેલ, શકુન, આરુસી, ઓસિકા, આદિત્ય ઔ અંજલિ જંઘેલ, તેંદુભાઠા મગરલોડ જિલ્લા ધમતરી લે, ઉમેનકુમાર નિષાદ, મોહેશ્વરી, દેવિકા, પોષણ, નૂતન, સુરેન્દ્ર, યશસ્વી, ભાસ્કર, કિશન, દિવ્યાંશ, ભૂપેશ, શિવા નિષાદ, બઠેના પાટણ જિલ્લા દુર્ગલે, બલકરણ વર્મા, અંજની, જ્યોતિ વર્મા, પ્રહલાદ, રાજેન્દ્ર, મુરલી, ખૂબચંદ વર્મા, મદનપુર, કવર્ધાલે, શ્રવણકુમાર સાહુ, યોગેશ, રાહુલ સાહુ, નાગર કોહરા, રાજનાંદગાંવલે, બબલુ સાહુ, જામુનદેવી, પ્રેમ, પૂજા, દુષ્યંત, પ્રાંજલ, સમીક્ષા, બેબી, આરાધ્યા સાહુ, આપ મન સહી જવાબ ભેજ્યો એ ખાતિર આપ જમ્મો જનલા ગાળા ગાળા બધાઈ. અસને આજ કે જોન પ્રશ્ન હે ઉકર જવાબ અવૈયા જોન દિન હે સોમવાર વહાં તક ભેજે પ્રયાસ કરું, એ ખાતિર હમર ઇમેલ આઈડી હે રાય આજ કે પ્રશ્ન 23@gmail.com.
0: સંગવારી હો, આપ મન પર સૂચના હવે. સંગી હો, અવૈયા મંગલવાર 16 જૂન 2026 માને કાલી પ્રસારિત હોને વાલે જોન હેલો કિસાનવાણી કાર્યક્રમ કે યે વખત કે વિષય હે, માનસૂન કે પૂર્વ મેં પશુઓ મેં હોને વાલી બીમારીઓ કી પહેચાન, બચાવ ઓર ઉપચાર તથા ટીકાકરણ કા મહત્વ વિષય પર આપ મન કે સમસ્યા ઓ જિજ્ઞાસા કે સમાધાન કરે ખાતિર હમર સ્ટુડિયોમાં ઉપસ્થિત વિશેષજ્ઞ હોઈ ડોક્ટર કે એલ રામ, અતિરિક્ત ઉપસંચાલક શાસકીય પશુ ચિકિત્સાલય માંઢર. આપ મન અપન જિજ્ઞાસા ઓ શંકા કે સમાધાન પાય ખાતિર હમનલા ફોન કર સકથો. હમર ફોન નંબર હે 400-3482. દુસરે ટેલિફોન નંબર હે 400-3483. ઔર તીસરે ટેલિફોન નંબર હે 400-3484. રાયપુર કે એસટીડી કોડ હે 0771. કાર્યક્રમ કે રિકોર્ડિંગ 16 જૂન 2026 કે બિહનિયા 11:30 લે 12 બજે તક કરે જાહી. યે કાર્યક્રમ કે પ્રસારણ મંગલવાર માને કાલી સંજા 7:30 બજે કરે જાહી. સંગવારી હો, હમનલા આપ મન કે ફોન કાલ કે અગોરા રહી સૂચના એ તક.
1: નિધિ, દેખ, અબ જોન ખરીફ કે ફસલ લગૈયા હે તો હમર ગીત સંગીતમાં ઘલો કિસાન સંગી મનલા આહવાન કરથે કે ચલો કિસાન સંગી હો, અબ બેરા હો ગે હે કે ખેતી કિસાની કે એસે કરકે. તો સુનથન ગીત જિલ્લા સ્વર દે હે પંચરામ મિર્ઝા ઔર કુલવંતીન બાઈ હર.